0: લોગો કે વિમોચન કરીન એ મૌકામાં બછર 2021 કે આવાસ મેલામાં મકાન બુક કરૈયા હિતગ્રાહી મનલા લકી ડ્રા કે માધ્યમ લે પુરસ્કાર માટે ગીસ એ મૌકામાં મુખ્યમંત્રી હા લોગો તૈયાર કરને વાલા અંશુલ કશ્યપલા ઘલો પ્રતિયોગિતા કે પુરસ્કાર રાશિ કે રૂપમાં 2.5 લાખ રૂપિયા કે ચેક દીન મુખ્યમંત્રી હા ઉમેદ જતાઈન કે ગૃહ નિર્માણ મંડળ અબ અધોસંરચના વિકાસ કે ક્ષેત્રમાં ઘલો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાહી જેખર લે પ્રદેશ કે વિકાસ લ નવા ગતિ મિલહી ઓમન બતાઈન કે પાછું 2 બછરમાં મંડળ હા લગભગ 7,388 સંપત્તિ કે વિક્રય કરકે 1,532 કરોડ રૂપિયા કે રાજસ્વ અર્જિત કરી છે કાર્યક્રમમાં આવાસ ઔ પર્યાવરણ મંત્રી ઓપી ચૌધરી હા બતાઈન કે અબ કોનો ભી નવા આવાસીય પરિયોજના કે નિર્માણ તભે શરૂ હોઈ જબ પર્યાપ્ત બુકિંગ સુનિશ્ચિત હો જાહી જેખર લે અનાવશ્યક નિર્માણ ઔ વિત્તીય જોખિમ લે બાંચે જા સખી મંડળ કે અધ્યક્ષ અનુરાગ સિંહ દેવ હા બતાઈન કે ભવિષ્યમાં માંગ આધારિત ગુણવત્તાપૂર્ણ ઔ વિત્તીય રૂપ લે વ્યવહારિક પરિયોજના ઉપર વિશેષ જોર દે જાહી પ્રદેશમાં યાત્રી બસ કે સુરક્ષા વ્યવસ્થાલા મજબૂત કરે બર પરિવહન વિભાગ જમ્મુ બસમાં વાહન લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ યાને VLTD લગાના અનિવાર્ય કર દે હે પરિવહન સચિવ બસ સંચાલક મનલા 15 દિન કે ભીતર બિના VLTD વાલા બસમાં ઉપકરણ લગાય ઔ બંધ ઉપકરણ મનલા ચાલુ કરે કે નિર્દેશ દિન હે નિયમ કે પાલન નહીં કરૈયા વાલા સંચાલક મન ઉપર મોટરયાન અધિનિયમ કે તહત કાર્યવાહી કરે જાહી કેન્દ્ર સરકાર હા ઔદ્યોગિક ઔ વાણિજ્યિક LPG ઉપભોક્તા મનલા બડકા રાહત દેવત ગેર ઘરેલુ પેક્ડ LPG કે આપૂર્તિમાં જમ્મુ ક્ષેત્રીય પ્રતિબંધ હટા દે હે એસનમાં અબ પશ્ચિમ એશિયા સંકટ લે પહેલી કે જારી આપૂર્તિ વ્યવસ્થા બહાલ કર દે ગે હે એ બહાલી હાલેમાં LPG આપૂર્તિ કે સ્થિતિમાં હોવત સુધાર લ દેખત કરે ગે હે વિત્તમંત્રી ઓપી ચૌધરી હા યુવા મનલ આહવાન કરીન હે કે ઓમન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ઔ નવા તકનીક લે ડરે કે બજાય ઓલા અપન ભવિષ્ય કે નિર્માણ કે સબલે બડકા અવસર માને શ્રી ચૌધરી હા એ બાત રાયપુરમાં મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ કોલેજ ડહારલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઔ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અવસર ચુનૌતી ઔ ભવિષ્ય કે પ્રભાવ વિષયમાં આયોજિત રાષ્ટ્રીય સંમેલનમાં કહીન ઓમન કહીન કે આજ પૂરા દુનિયા તેજી લે જ્ઞાન તકનીક ઔ નવાચાર આધારિત અર્થવ્યવસ્થા કોતી બાઢત હે એખરે સેતી યુવા મનલા બેરા રહત તકનીકી પરિવર્તનલા સમજ કે ખુદલા ઓખર અનુરૂપ તૈયાર કરના હોહી ઓમન કહીન કે જૌન AI લા અપનાહી ઉહી ભવિષ્ય કે અગુવાઈ કરહી શ્રી ચૌધરી હા યુવા મનલે આગ્રહ કરીન કે ઓમન કેવલ નોકરી ઢૂંઢે તક સીમિત જન રહે બલ્કિ નવાચાર ઔ ઉદ્યમિતા કે દિશામાં ઘલો આગુ બઢે સંગ્રા વિશ્વ સ્તરીય સ્ટાર્ટઅપ ઔ તકનીકી કંપની બનાય કે લક્ષ્ય રાખે છત્તીસગઢી સમાચાર બુલેટિન આપ મન આકાશવાણી રાયપુર લે સુનથાઓ
1: છત્તીસગઢ કે ખબર લે હે આપકી વાસ્તા ઔ ખબર કે વિશ્વસનીયતા લે હે હમર વાસ્તા આકાશવાણી સમાચાર રાયપુર કે પ્રાદેશિક સમાચાર બુલેટિન કે સંગે સંગ હમર સમસામયિક કાર્યક્રમ આપ રેડિયો કે સંગ અપન મોબાઈલ માં ઘલો સુન સકત હો આકાશવાણી સમાચાર ફેસબુક ટ્વિટર ઔ યુટ્યુબ મે ઘલો હાવય હમર ફેસબુક પેજ હરે છત્તીસગઢ ન્યૂઝ ઓન AIR ટ્વિટર હેન્ડલ CGAIR ન્યૂઝ ઔ હમર યુટ્યુબ ચેનલ હરે છત્તીસગઢ AIR ન્યૂઝ તો અબ રેડિયો કે સંગે સંગ આપકે મોબાઈલ કે માધ્યમ લે હમ આપ તક પહોંચત હન છત્તીસગઢ કે હર ખબર પર સુનત રહો આકાશવાણી સમાચાર
0: અબ આગુ બઢબો માચે સમાચાર કોતી સરકાર હા પાસપોર્ટ આવેદન શુલ્કમાં બઢોતરી કર દે હે આવેદક મનલા નવા પાસપોર્ટ યા નવીનીકરણ કરે બર અબ 2,500 રૂપિયા શુલ્ક દેના હોહી નવા દર 1 જુલાઈ લે લાગુ હોહી નવા શુલ્ક સંરચના કે તહત તત્કાલ શ્રેણીમાં 36 પૃષ્ઠવાલા નવા પાસપોર્ટ યા પાસપોર્ટ લા ફેર જારી કરે કે લાગત 5,000 રૂપિયા હોહી પાસપોર્ટ કે દુસર શ્રેણીમાં ઘલો શુલ્કમાં બઢોતરી કરે ગે હે પ્રદેશ લે માઓવાદ કે સમસ્યા સિરાય કે બાદ અબ સુરક્ષા બલ કે જવાન માઓવાદી મન કોતી લે લુકાય ગે જીનીસ કે બરામદગીમાં લગે હોય હે ઇહી કડીમાં નારાયણપુર જિલ્લામાં ટેકલા કે જંગલ લે ઇન્સાસ SLR 303 રાયફલ સમેત બડકા માત્રામાં ગોલા બારૂદ ઔ વિસ્ફોટક જીનીસ બરામદ કરે ગે હે એખર અલાવા છોટે ડુંગર કે તોયામેટા જંગલ પહાડી લે ઘલો માઓવાદી કોતી લે લુકાય ગે 24 લાખ રૂપિયા નગદ રાશિ બરામદ કરે ગે હે સુનૈયા મલ બતા દન કે પ્રાદેશિક સમાચાર એકાંશ કે સમસામયિક વિષય ઉપર આધારિત કાર્યક્રમ બાતો બાતો મેં એ દરી 1 જુલાઈ લે લાગુ હોવૈયા VBGRAMJI યોજના ઉપર છત્તીસગઢ કે ઉપમુખ્યમંત્રી ઔ ગૃહમંત્રી વિજય શર્મા લે ગે ભેટવાર્તા કે પ્રસારણ કરે જાહી એક પ્રસારણ કાલી 27 જૂન કે આકાશવાણી કેન્દ્ર રાયપુર ડહારલે FM ઔ પ્રાઇમરી